Good morning. You are listening to Mirchi. હું છું કૃતાર્થ. સવાર પડે અને દોડધામ ચાલુ. તમારા દોડતા પહેલા તમારા વિચારો દોડવા માંડે. ચલો આજની જે વાત છે એ તમારા વિચારો ઉપર કરું. આ વાત છે નંદકિશોરની, એક નાનકડા ગામમાં રહેતા, ગામના વિદ્વાનોમાંથી ગણતરી થાય એમની. ગામમાં કોઈ પણ વ્યક્તિને સલાહની જરૂર પડે તો નંદકિશોર પાસે આવે, ગામના ઇન્ટેલિજન્ટ લોકોમાંથી એક. એમનું જે ઘર છે એ ઘરના સામે એક બહુ જ મોટું ખુલ્લું મેદાન છે. રોજ સવારે જ્યારે નંદકિશોર ઉઠે ત્યારે એ જે મેદાન છે એમાં એમને એક ગાય દેખાય, સફેદ રંગની ગાય. ગાયના શિંગડા એકદમ મોટા અને ગોળાકાર. ગાયની પર્સનાલિટી પાછી પ્રભાવશાળી. નંદકિશોરને રોજ જ એના શિંગડા જોઈને એવો વિચાર આવે કે યાર આટલા મોટા શિંગડા, આની અંદર મારું માથું જાય કે ના જાય, આની અંદરથી હું પસાર થઈ શકું કે ના થઈ શકું. આ કાર્યક્રમ જે છે ગાયને જોઈને આ વિચાર કરવાનો એ એક મહિના સુધી ચાલ્યો. રોજ એ ગાય દેખાય અને નંદકિશોર વિચારે કે આમાં માણસ જાય, આના આરપાર હું જઈ શકું, આના શિંગડા મારા માથાના સાઈઝ કરતા મોટા કે નાના. હવે આ જે વિચાર છે એ મગજ ઉપર એટલો બધો હાવી થઈ ગયો કે એક દિવસ નંદકિશોરે વિચાર્યું કે ભાઈ આજે તો ટ્રાય કરવું જ પડશે. નક્કી કર્યું અને મેદાન તરફ વધ્યા, ગાયના શિંગડા પકડ્યા અને માથું નાખ્યું, અને જે ગાયે દોટ મૂકી છે ગાય નંદકિશોરને લઈને આખા ગામમાં દોડી. નંદકિશોરે બૂમા બૂમ કરવાની ચાલુ કરી એટલે આખું ગામ ભેગું થયું. ગમે તેમ કરીને ગામના લોકોએ ગાયને રોકી અને નંદકિશોરનું ભેરવાયેલું માથું શિંગડામાંથી બહાર કાઢ્યું. ગામવાળાઓએ નંદકિશોરને પાણી પાયું ને પૂછ્યું કે ભાઈ તમે તો ગામ

0: વિદ્વાન છો, ગામમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો તમને પૂછવા માટે આવે, તો જરાક આવું કામ કરતા પહેલા વિચાર તો કરાય કે નહીં? નંદકિશોરે જવાબ આપ્યો કે ભૈલા, એક મહિનાથી વિચાર જ કરી રહ્યો હતો એટલા જ માટે તકલીફ થઈ, જો વધારે વિચાર ના કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત. હવે વિચારો, ઘણી વાર આપણે પણ વધારે વિચારોમાં ભેરવાઈને ખોટા પગલા લેતા આવીએ છીએ અને વગર જોઈતી તકલીફોમાં પોતાને નાખતા આવીએ છે, જેવી રીતે નંદકિશોરે પોતાનું માથું શિંગડામાં ભેરવ્યું હતું. વાત ખાલી એટલી જ છે કે વિચારો ઓછા અને સારા રાખવા. જો બહુ જ વિચારો કરશો તો આવી જ તકલીફ થશે, સાચી વાત ને? ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ, ઇટ્સ હોટ. જો તમે આ મોર્નિંગ મંત્ર મિસ કરી દીધો હોય તો તમે આને સાંભળી શકશો ઓન માય ઇન્સ્ટાગ્રામ, દેટ ઇઝ આર જે કૃતાર્થ. કૃતાર્થની સ્પેલિંગ છે KRUTARTH.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Pyari brides, kya dhoondh rahi ho apna dream wedding lehenga? To aa jaiye Miss India Bridal Store.
4: Miss India laaye hai latest bridal lehengas, exclusive reception aur party wear dresses and grooms ki sherwanis.
3: Visit us at 79 Middlesex Avenue, Islin.
5: ਮੈਨੂੰ ਨਵੇਂ ਨਵੇਂ ਸੌਫਟਵੇਅਰ ਖਰੀਦਣੇ ਪਸੰਦ ਹੈ ਜਦੋਂ ਇੱਕ ਦੂਜੇ ਦੇ ਨਾਲ ਕੰਮ ਨਾ ਕਰੇ.
6: ਆਈ ਐਂਜੋਏ ਯੂਜ਼ਿੰਗ ਇਨਐਫੀਸ਼ੀਐਂਟ ਐਂਡ ਕੰਪਲੈਕਸ ਸੌਫਟਵੇਅਰ ਮਾਮਾ.
7: ਅਰੇ ਮੁਝੇ ਕੋਈ ਟਰੈਕ ਕਰੇ ਮੁਝੇ ਬਹੁਤ ਅੱਛਾ ਲੱਗਤਾ ਹੈ, ਪ੍ਰਾਈਵੇਸੀ ਕਾ ਚਿੰਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਰੇ ਬਾਬਾ.
4: ਅਗਰ ਆਪ ਇਨਮੇ ਸੇ ਨਹੀਂ ਹੈ ਤੋ ਆਪਕੇ ਬਿਜ਼ਨਸ ਕੇ ਲੀਏ ਜ਼ੋਹੋ 1 ਸਹੀ ਹੈ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਐਨ ਆਲ ਇਨ 1 ਇੰਟੀਗ੍ਰੇਟਡ ਸੌਫਟਵੇਅਰ ਸੂਟ ਜਿਸਸੇ ਆਪ ਆਪਣਾ ਪੂਰਾ ਬਿਜ਼ਨਸ ਚਲਾ ਸਕਤੇ ਹੈ. ਯੈਸ, ਯੋਰ ਇੰਟਾਇਰ ਬਿਜ਼ਨਸ. ਜ਼ੋਹੋ 1 ਇਜ਼ ਈਜ਼ੀ ਟੂ ਯੂਜ਼, ਸਾਥ ਸਾਥ ਪ੍ਰਾਈਵੇਸੀ ਔਰ ਪ੍ਰੋਟੈਕਸ਼ਨ ਕਾ ਵੀ ਬੜਾ ਧਿਆਨ ਰੱਖਤਾ ਹੈ. ਕਾਮ ਅਨੇਕ, ਸੌਫਟਵੇਅਰ 1, ਜ਼ੋਹੋ 1. ਗੈਟ ਯੋਰ ਫ੍ਰੀ ਟ੍ਰਾਇਲ ਐਟ zoho.com/1.
8: Food?
9: Yes.
8: Shopping?
9: Yes.
8: Entertainment?
9: Double yes.
8: Aur health fair?
9: Of course. Sab kuch ek hi jagah. Indo-American Community Fair. September 12th or 13th. Sri Krishna Mandir, Morganville.
10: For vendors and information, visit www.krishnatemple.org.
11: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
12: They sell natural diamonds, best quality at the lowest prices.
11: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
13: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन,
14: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
13: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
14: विजिट टुडे, 1358 Oak Tree Road, Islington.

0: गले हे कभी आना तुम मेरे गले,
1: कभी आना तुम अपनी गली,
0: कभी आना तुम मेरी गली।
2: जरा याद करो ने कि जरा तुम स्कूल में था ત્યારે વધારે મજા શેમાં આવતી હતી, નિયમોનું પાલન કરવામાં કે પછી નિયમો તોડવામાં? આઈ એમ શ્યોર 90% લોકો એવું કહેશે કે ભાઈ ના ના, નિયમો તોડવામાં જે આનંદ છે એ બીજો ક્યાંય નથી, ને 10% જે લોકો છે એ લોકો રેન્કર છે, ફર્સ્ટ રેન્ક લાયા છે, પણ મજા નથી લીધી જિંદગીની, ખાલી મજાક કરજો ભાઈ, તમે ખોટું ના લગાડતા। વાત એ છે કે આજે છે શનિવાર, હવે છે વીકેન્ડ, તો એવા ઘણા બધા નિયમો હોય છે જે આપણે વગર કીધે વગર જાણે પાલન કરતા આવીએ છીએ કે ના ભાઈ આટલા વાગે તો સૂઈએ જ જવું પડે। ડિસિપ્લિન છે તમારું કે સવારે ઓફિસ જવાનું હોય, જેમ કે મારે સવારે 6 વાગે આવવાનું હોય છે તો હું રોજ રાત્રે 10:30 સૂઈ જતો હોઉં છું, પણ એ બધા જ નિયમો આજે તોડી નાખો કારણ કે કાલે છે રવિવાર। તમે જાગતા ના હો તો જાગો, ઘરમાં એવા નિયમ હોય કે ભાઈ આ પ્રકારનું જ ખાવાનું બને, આવું તો આપણે ના જ કરીએ, તો પછી એ નિયમો તોડો જરા, આજે ઘરમાં કંઈક નવીનતા ટ્રાય કરો। તમારા મમ્મી પપ્પાએ જો ક્યારેય પાસ્તા ના ખાધા હોય ને તમે મન સાંભળી રહ્યા છો, તો આજે પાસ્તા બનાવો ઘરમાં। જો તમે ગુજરાતી ફૂડ સિવાય કશું નથી ખાતા તો આજે કંઈક અલ્ટિમેટ પિઝા વિઝા કંઈ ટ્રાય કરો। કોઈ દિવસ જો કોઈને એવું મન હોય કે પિક્ચર જોવા જવું છે, પણ ના યાર શનિવારમાં તો ટિકિટ થોડી મોંઘી હોય, નથી જવું, ના આજે જઈએ જાઓ, થોડું વધારે સેવ કરી લેજો આવતા અઠવાડિયા, નિયમો તોડો આજે બધા। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ। It's hot.
3: एक सुपरस्टार जो कहीं छुपा बैठा है,
4: जिसके शब्दों में आग है,
3: जिसकी आवाज में जादू है,
4: और उस छुपे हुए टैलेंट को चाहिए बस एक ऐसा मंच जो पूरी दुनिया को हिला दे। इंडियन अमेरिकन वुमेन एंटरप्रेन्योर्स एसोसिएशन प्रेजेंट्स साल का सबसे बड़ा टैलेंट हंट, मिर्ची हॉट माइक।
3: आज ही रजिस्टर करें व्हाट्सएप अस हॉट माइक और भेज दें 9033647244 पर। ग्रैंड फिनाले एट एंटरप्रेन्योर्स एक्सपो एंड फन फेस्ट ऑन सितंबर 27th एट पार्लर बैंक्वेट एडिसन।
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
8: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
9: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
10: वही पुराना भरोसा एक नए वादे के साथ। जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग। बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे।
11: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
12: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat.

0: ગુડ મોર્નિંગ, ઉઠો અને પોતાના પરિવારજનોને ઉઠાડો. કહો એમને કે ભાઈ કૃતાર્થનો શો ચાલુ થઈ ગયો, સાંભળવા માટે ઉઠી જાઓ, થોડીક જ વારમાં મોર્નિંગ મંત્ર આવશે. આજના દિવસે કેટલા બધા પ્લાન કર્યા હશે, કારણ કે વીકેન્ડ છે, હવે સેટરડે સન્ડે છે. તો પછી પ્લાન કર્યું હશે કે ફલાણા રિલેટિવ જેમને આટલા સમયથી મળી નથી શક્યા એમના ઘરે જતા આવીએ. યાર મારે મંદિર જવું હતું, આખા વીક હું જઈ નથી શકી, જઈ આવીએ. અલા પિક્ચર કેટલા સરસ રિલીઝ થયા છે, થિયેટર જઈ આવીએ. મારા ફ્રેન્ડ્સને હું કેટલા ટાઈમથી નથી મળી, કરી આવીએ. યાદ એટલા માટે અપાવડાવું છું કે જેથી કરીને ભૂલી ના જાઓ ફરીથી, કારણ કે વીકેન્ડમાં પ્લાન તો કર્યું હોય બધું જ, કે આ કરીશ, તે કરીશ, ફલાણું કરીશ, આ બી કરી લઉં, પેલું બી કરી લઉં, આને બી મળી લઉં, પેલાને બી મળી લઉં, પણ પછી એક્ઝિક્યુટ ના થતું હોય. એક્ઝિક્યુટ કરજો આજના દિવસે અને કાલના દિવસે. અને હા, ખાસ રિમાઇન્ડર, ખાસ રિમાઇન્ડર, ચા, ફાફડા, ગાંઠિયા, જલેબી, કોઈ જગ્યાએ બહાર જઈને ભજીયા ખાવાનો જો પ્લાન હોય તો આને તો કેન્સલ ના જ કરતા. મને એડ્રેસ આપજો કઈ જગ્યાએ આવા મજા લઈ શકાય જેનો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. થોડીક જ વારમાં મોર્નિંગ મંત્રા સાથે પાછો આવું છું. સ્ટે ટ્યુન વિથ મી.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: આજે સવારે સવારે જ્યારે મેં ઘરની બહાર પગ મૂક્યો ત્યારે મારા એક્ઝેક્ટ સામેના ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું. ઘણો બધો સામાન એવો હતો કે જે બહાર મૂક્યો હોય. આંટી ઝાડુ મારતા હતા, અંકલ બનિયાનમાં મદદ કરતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે શું થઈ રહ્યું છે ભાઈ સવાર સવારમાં આંટી? તો મને કહે, હા દિવાળી જેવી સાફ સફાઈ માંડી છે. મેં કીધું કેમ, હમણાં દિવાળીની સાફ સફાઈ? તો કે એમાં શું છે, જ્યારે કચરો થઈ જાય ત્યારે સાફ સફાઈ કરી લેવાની. મેં કીધું વાત તો બરાબર છે. આનાથી મને એક વિચાર આવ્યો કે ઘરની સાફ સફાઈ એ તો આપણે કરતા જઈએ છીએ, પણ મનની સાફ સફાઈનું શું? એ કેટલા લોકો રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે કે ભૂલી જઈએ છીએ આપણે. હવે મનનો કચરો શું છે? તો કે નેગેટિવ ફિલિંગ્સ, નેગેટિવ ઇમોશન્સ. પેલાએ મને ગયા વર્ષે આવું કીધું હતું, એ હમણાં સુધી મારે સંઘરીને રાખવું છે. એ છે તમારો મનનો કચરો. પેલાના લગ્નમાં ગયા હતા, એને આવો વ્યવહાર કરવાનો હતો આપણી જોડે, આપણી સાથે એવું ના કર્યું. એ તમારા મનનો કચરો, કોઈ ખૂણામાં હશે એવું કંઈક. એની બર્થડે હતી, મેં એને ગિફ્ટ આપી, એણે મને રિટર્ન ગિફ્ટ બી ના આપી. આ તમારો મનનો કચરો. એટલે બાજુવાળા પાસે ગાડી કેમ નહીં આવી? આ લોકો કમાયોમાં છે કે નહીં? આવું કેવી રીતે યાર, આપણા કરતાં પહેલાં એને ગાડી કેમ નહીં લીધી? એટલે પહેલાંને પ્રમોશન કેમ નું મળ્યું યાર? ઓફિસમાં મળવું જ ના જોઈએ? આ બધી જ ફિલિંગ્સ, આ બધા જ ઇમોશન્સ મનનો કચરો. આની સાફ સફાઈ કરવાની છે તમારે. હવે આની સાફ સફાઈ કરવાની કેવી રીતે? તો દરેક વ્યક્તિની પોતાની અલગ ટેકનિક હોઈ શકે. કોઈ મેડિટેશન કરે, કોઈ જતું કરે. મારા પ્રમાણે જતું કરવું એ સૌથી મોટી એક્સરસાઇઝ છે, સૌથી મોટું ઝાડું છે તમારા મન ઉપર. એટલે જવા દો ને યાર, કેટલો કચરો સંગ્રહી રાખવાનો હે? ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: હેલો
2: હેલો અંશિકા, યે અંશિકા, આપકા યે પ્રોફાઇલ દેખા થા મેટ્રિમોનિયલ પે, તો આપકી શાયદ બાત ભી હુઈ થી વિનોદ જી સે. મેં ભી ને ભી મેટ્રિમોનિયલ પે ડાલ રખા હૈ. તો મેં સોચ રહા થા આપસે બાત કરને કે લિયે.
1: જી બતાઈએ, આપકા નામ ક્યા હૈ?
2: સંતોષ. સો ક્યા ચલ રહા હૈ? આપકો ડિસ્ટર્બ તો નહીં કહેના મેને?
1: નહીં નહીં, કોઈ બાત
2: નહીં. મેરે ચોપડા જી સે જબ બાત હો રહી થી ના, તો ઉનસે ઉન્હોને કહા થા આપસે બાત કરને કે લિયે. તો મેને આપકા નંબર ઉનસે હી.

ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઘણા બધા એવા કામ હશે કે જે તમારાથી આખા વીકના ડ્યુરેશનમાં ના થયા હોય, તો આજનું રિમાઇન્ડર છે કે વીકેન્ડ છે, વીકેન્ડ એ બધા જ પેન્ડિંગ કામ કરી લો. નાના નાના કામ હશે, પંખાની કોઈ સ્વિચ બગડી ગઈ હોય, લાઇટનો બલ્બ લાવવાનો હોય, કુલર બહુ ચલાવ્યું હોય આ વખતે તો એના ફિલ્ટર સાફ કરવાના હોય, એસીના ફિલ્ટર સાફ કરવા માટે કોઈ માણસ બોલાવવાનો હોય, ગાડી અંદર અને બહારથી સાફ કરાવવાની હોય, કારણ કે પછી આખા વીકના ડ્યુરેશનમાં તો તમને સમય મળે નહીં. આખા અઠવાડિયાથી ઇસ્ત્રીના કપડાં કંઈ પડી રહ્યા હોય તો પછી જલ્દીથી એને ધોબીને આપી આવો. આ બધા જ કામ હશે. જોઈ લો, લિસ્ટ બનાવી લો, કહેજો ઘરમાં કોઈ પૂછે તો કે ભાઈ કેવી રીતે યાદ આવ્યું, તો કહેજો કે ભાઈ કૃતાર્થ યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ, અ વેરી

બાકી બધા લોકો વેઇટિંગ લાઇનમાં, જ્યારે આવશે ત્યારે આવશે. આના પહેલા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ મોટી અછત સર્જાઈ હતી, જેના કારણે કાર્સનું જે વેઇટિંગ છે એ વધી ગયું હતું. ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ફંક્શન્સ છે કારમાં જે પ્રોવાઈડ હવે નથી કરવામાં આવતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બીકોઝ ઓફ સેમી કન્ડક્ટર્સ. બેન્કિંગ સેક્ટરમાં આવું થયું એનાથી મને તો આનંદ છે કે ચલો ક્રેડિટ કાર્ડ નહીં આવે ને તો ખર્ચો ઓછો થશે, કારણ કે યાર ક્રેડિટ કાર્ડથી તો બહુ વધારે ખર્ચો થઈ જતો હોય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. વીકેન્ડ શું કામ આવે? શું કામ શનિ અને રવિ અગત્યના છે? શું કામ અઠવાડિયામાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ હા, આવા બે દિવસ હોવા જોઈએ કે એક દિવસ કદાચ હાફ ડે રજા હોય, કાં તો ઘણા લોકોને બે બે દિવસ ફૂલ ઓન રજા જ રજા હોય. મારા પ્રમાણે એટલા માટે કારણ કે આપણે જરાક ઇન્ટરોસ્પેક્શન કરી શકીએ, આપણે થોડા ઠેરાવ સાથે વિચારી શકીએ કે લાઈફ બરાબર ડિરેક્શનમાં તો જઈ રહી છે ને. કારણ કે એમાં કેવું છે ને કે જ્યારે વીક ડેઝ ચાલતા હોય, જોબની માથાકૂટ ચાલતી હોય, બોસ માથે બેઠો હોય, એમ બેતાલની જેમ ચડેલો હોય તમારા ઉપર, વિક્રમ બેતાલની જોડી બનાવીને તમે ચાલતા હો, એ વખતે ખબર ના પડે, એ વખતે ઘણી બધી વસ્તુઓ વિચારવાની રહી જાય, ઘણા બધા સપના ભૂલાઈ જાય, તમારી દિશા ભટકી જાય. જરાક બેસો, શાંતિથી વિચાર કરો કે મારું જે જીવન છે એ જ ડિરેક્શનમાં જઈ રહ્યું છે કે જ્યાં મારે એને લઈ જવું છે. વીકેન્ડમાં સમય છે, વિચાર કરજો. હું શ્યોર છું કે ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મળશે કે ના યાર, આ ડિરેક્શન તો નથી લેવાની યાર, ક્યાં આવી ગયા યાર. થેન્ક મી, મેં યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. It's hot.
1: बचपन का वो रेशमी धागा अब बदल गया है एक टाइमलेस डायमंड में. दिस राखी गेट अनलिमिटेड ऑफर्स एट आरके ज्वेल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
2: पूरा जर्सी जानता है यहाँ के लोगों में टैलेंट है अनेक.
3: इंडियन अमेरिकन एंटरप्रेन्योर्स एसोसिएशन प्रेजेंट्स मिर्ची हॉट माइक.
2: सिंगिंग, स्टैंड अप, शायरी या मैजिक या फिर कोई भी यूनिक टैलेंट, तो उठाओ फोन और छा जाओ. व्हाट्सएप करो हॉट माइक टू 9033647244, यानी 9033 मिर्ची.
3: Mirchi Hot Mic. Log out of work, log into fame.
4: Grand finale at Entrepreneurs Expo and Fun Fest on September 27th at Parlor Banquet Edison.
5: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
8: I am not going to bed with you ever again.
7: But why? What did I do?
8: That bed is horrible. It's outdated and when we are on it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
7: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
8: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
7: Yes, yes, yes, come soon. Honey!
8: Thank you, Janu. Let's make this a night to remember.
9: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
10: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
11: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन्स की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
12: जय गुरुदेव. અવસર આવીને ઉભો છે આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં
13: 13 સપ્ટેમ્બર રવિવાર
12: સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે, ઓન 7 3 2 3 5 7.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM, HD2. It's hot.
1: ભાઈ મોંઘવારી તો જુઓ કેટલી બધી વધી ગઈ. ગયા વર્ષે આ વસ્તુ હું આટલામાં લેતો હતો ને આ વર્ષે આટલામાં આખું બજેટ ખોરવાઈ ગયું. ખબર નહીં ભાઈ આગળ શું થશે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ચારે બાજુ આજ ચર્ચા સંભળાઈ રહી છે કે મોંઘવારી આટલી બધી વધી ગઈ, મોંઘવારી આવું થઈ ગયું, પેલું થઈ ગયું, ફલાણું થઈ ગયું, હવે તો LPGમાં પણ આટલી બધી વૃદ્ધિ થઈ ગઈ. વાત તો સાચી, પણ મારો ટેક આના ઉપર બહુ અલગ છે. મારું એવું કેવું છે કે હવે મોંઘવારી છે ને ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરતી હોય, જેમ કે સરકારની પોલિસીઝ, વેધર. ગયા વર્ષે વરસાદ જો ઓછો પડ્યો હોય કાં તો બહુ વધારે પડી ગયો હોય તો પણ મોંઘવારી ઉપર અસર કરતું હોય. ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુઓ ઇમ્પેક્ટ કરી રહી છે, ઘણા બધા ફેક્ટર્સ હોય જે મારા અને તમારા કંટ્રોલથી બિલકુલ બહાર છે, મારી અને તમારી સમજણથી પણ બહાર છે. શાહરૂખ ખાને કોન્ક્લેવમાં વાત કરી હતી કે ભાઈ મોંઘવારી મારા અને તમારા કંટ્રોલમાં નથી જેવી રીતે હું કહી રહ્યો છું, પણ તમારી ઇન્કમ તમારા કંટ્રોલમાં છે. એવા સોર્સેસ શોધો કે જેથી કરીને તમે તમારી ઇન્કમમાં વૃદ્ધિ કરી શકો. સેકન્ડરી ઓપ્શન શોધો કે અચ્છા હું નોકરી કરું છું તો આની સાથે બીજી કઈ એવી વસ્તુ કરી શકું કે જેથી કરીને મારી ઇન્કમમાં વૃદ્ધિ થાય. કારણ કે આ મોંઘવારીની ચર્ચા એને કોઈ અંત જ નથી. આવતા વર્ષે પણ સેમ જ ન્યૂઝ તમે સાંભળશો કે ઓહ આ વર્ષે પણ આટલી બધી મોંઘવારી વધી ગઈ. એ વધતી જ રહેશે, હું અને તમે એમાં કંઈ જ નહીં કરી શકીએ. મારા અને તમારા હાથમાં પોતાની ઇન્કમ છે એના ઉપર ફોકસ કરીએ. શું કહો છો? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. આઈ હોપ કે વાત સમજાઈ હોય.